0: જી ઠીક છે ડેરા, મને ના બસ સિર્ફ ખાલી ટપેઈ દરસી કેસી ગાલ બની છે બોલશો કે કેમ છે નદી. અસલામ વાલેકુમ. ઓય હોય દા હોર કી ફચક તે રકી ફચક પે ખેર રોગ લેના હોને સડે છો ભાઈ કેના
1: મનન તરે કઝીઝ ભાઈ ના ખુદાર આફાશિયો
0: શા માશાલ્લા
1: એ જકા છે સલા વખત ખો બ્યા પે કે સેલ મા મુસરદા સી કના છો આફા ન કોશા
0: સહી બસ દા દે નંદ કાલ ગોરા સર વો લાગે તે શા બિલકુલ
1: અગાઉ લગી પરુન હા દગા સે રાજવી પ્રોગ્રામ કે કમેન્ટ કવી ના યોમલ ગરી કાલ વકડાલ બિચારા મને કાલ તો તને ચગાઓ હલન કે દલતા નંબર યોદા ઓ ચિકિન દિમજા લિસ્ટ ના સીધી માશાલ્લા અલ્લાહ પાક સે ફદાના હડીર કે જાજે બધા દો એ તક
0: બિલકુલ માશાલ્લા રેડિયો ઓમન ફેમિલી છે કે મદો દા વરસ વરસ યુતી જી નો બ્યા પદે કે કાલ મેલે ઓલ ડેર મુશ્કિલ હુઈ હો બસ સડાઈ કોશિશ કવી કના બ્યા કાલ લગી જી
1: બિલકુલ બિલકુલ ટોપિક હવે સર બધા હોય અરા તરેક ભાઈ કે હંમેશા દે પૂરા ઇન્સાન છે દા બલ ઇન્સાન પરે મજાક નખરા ખંદલ અમજા પશ્તો કે યુ મતાલ કઈ કે ના ઈ ચા પર ફોન દમા આગા ખંદોઈ બેચડી ઘોડી કી જી કે ના
0: સહી મતલબ વપાસ દતર ઘોડી જી
1: એ લકા અમુર દસ એક કસાન હોય ને મતલબ ડિસેબલ કસાન હોય યા દાસ ટીવી ચેરા મતલબ નોરા દસે લક ખાલક મજાક સાહેબ કરી કરી છે ના મને ગોડતા ડીંડા કુંડા ઉરવીના અજી મને ગોરા અલ્લાહ પકી શીવી તો શુક્ર અલહમદુલિલ્લાહ દે અલ્લાહ પાક લાખ લાખ શુક્ર અદા કવા ચલા પાક રોગ મોટ આઝાદ કરી દી રોગ મોટ લુસીના શહીદ કરી સરગીદ કરી દી તો દે અલ્લાહ પાક લાખ લાખ શુક્રિયા અદા કવા નકી છે તો દે બલ ઇન્સાન પરે આગા મતલબ મજાક કરે આગી પરે મસખરે કરે લકદા ઇસ્લામ કે દાશા એ લકડેર મતલબ ખાલક દર ગલત નજર જો સડી પર તના ખરે કા મજાક કે યર પર ખોન દે અલા દે નો કે નન પોતો નન પર વિદો સબ પોતો કે દેશી સબ તો પાવલાત કે કેદાઈશી સબ તો પો કઝન કે કેદાઈશી સબ તો ખાનદાન કે કેદાઈશી
0: જી બિલકુલ
1: નો મુસ્તફા પછાબ દો હમેશા દે પુરા હમેશા દે પુરા ઇતે શકવા દે બાદો ના ઝોન મને કવા કે ના હમેશા ચી મુડે ચાસ્તા રાશન શુકવા નો કોશિશ દરો કુચે બાત ના વિસરો ગો ના ખરે ખાન દો નો પ્રયોગ કુ
0: સહી બિલકુલ
1: બિલકુલ તરેક ભાઈ મોય થી ચલો પ્રોગ્રામ કી જે પાર્ટી સેશન દે સરો
0: જી ડેરા મને ના રકીબ ખટક કોલ કવલે
1: અતિશ તરેક ભાઈ બલ ચ સુખ રેડિયો મન ઓરવી તગા ને વિલિસ પર દી કવા જોડલેસ નર દી
0: અલહમદુલિલ્લાહ જી સો ખબર કેમ છે
1: જી
0: صحیح صحیح صحیح ٹھیک شو ڈیرا مننا کال کولی او داس یو کا جی تب افیشل نمبر بنے کال وکا ٹھیک شو ہاں افیشل نمبر دے تمے ای بنے کال وکا ٹھیک شو سے پروگرام کی در تمے نو ٹھیک ہے صحیح دا صحیح دا ڈیرا مننا کال کولی یو جہان مننا اچھا جی رکھیے پٹک میسج کڑا ہے اور رکھیے پٹک یہ ملک سنگھ جی جیل چوک کرکنا سلام طارق عزیز بھائی ویلکم ٹو دا شو امید کرتا ہوں کہ آپ خیریت سے ہوں گے اور خوش ہوں گے سلام ٹو آل ٹیم اینڈ اسپیشل سلام ٹو یو طارق بھائی اینڈ مزی بھائی صحیح ڈیرا سے تو مننا